અમોલ માનકર, શોભાતાઈ દીપાલી શ્લોક માનકર, બુલડાણામાં ઇસ્લામપુર મહારાષ્ટ્ર સે સહદેવ દામોદર, શશિકલા સુમેધ કુમાર, ઇન્દોર સે હસીનાબી મંસૂરી, અમીનાબી ઓર મોહમ્મદ રફી મંસૂરી, છત્રપતિ સંભાજીનગર સે રાજેશ સાબલે પાટીલ, રાજદીપ રાશી શીતલ રાજેશ, સનાવત સે દગડુજી સેન, ધર્મેન્દ્ર શ્રીરામ સેન, કલાબાઈ સાવિત્રી, નિશા આયુષ, દીપાંશુ આરુષી, લક્ષિતા સેન, ગુજરાત સે હે પ્રવીણ સોની, પૂજા પાયલ ઓર જગદીશ જોહરી, રોહતક સે સીતારામ કાગડા, બબીતા બોટ, નિખિલ ઓર તન્વી બોટ, બુલંદશહેર સે મોહમ્મદ સઈદ અબ્બાસી, નિગત પરવીન, શાહનવાજ, શરફરાઝ ફરદીન, સુહાન, અરજાન, અબાન ઓર ઇનકે પરિવાર કે સદસ્ય, સૌરાષ્ટ્ર રાજકોટ સે જુલી જગદીશ ગુજરાતી, પ્રાચી ઓર પ્રવીણ પૂજારી, છત્તીસગઢ સે બબલુ સાહુ, જામન દેવી, પ્રેમ પૂજા, દુષ્યંત પ્રાંજલ, સમીક્ષા ઓર બીબી આરાધ્યા, યવતમાલ સે પંજાબ રામટેકે યશોધરા ઓર શ્રાવ્યા રામટેકે, ખંડવા સે હે સંજય પંચોલિયા, પ્રિયંકા, ગુનગુન, સંપ્રીત, હેમેન્દ્ર ઓર સન્મતિ પંચોલિયા, ખંડવા સે હે હમારે શ્રોતા હે મોહમ્મદ હસેન, હસુ બાબા, મોઇન છોટુ ઓર મોહમ્મદ ફાઝિલ, બીકનગાંવ સે સાફિયા રહાન ખોકર, અનજ શિફા ખોકર, દિલ્હી સે તુલસી મસ્કીન, વીના ચૈતન્ય, ચંડીગઢ સે હે રાહુલ ખુરાના, રચિતા ઓર કેશુ ખુરાના, દુર્ગ સે આરસી કામડી, કરુણા, મીના, અશ્વિની ઓર વિપુલ કામડી, ખંડવા સે અબ્દુલ ગફ્ફાર ડાવર, અબ્દુલ હક ડાવર, જિયાઉલક, મોહમ્મદ ઉમર ઓર રાજેન્દ્ર કટારે, કંડી પંડરિયા છત્તીસગઢ સે પવન કુમાર સેન, પ્રભાદેવી, લકી વિક્કી ઓર રવિન્દ્ર રૌનક સેન. તો લીજી સુનિએ આપ સભી કી ફરમાઇશ પર કે ઓર સુનિધિ ચૌહાન કી આવાજ મે ઇરશાદ કામિલ કા લિખા ગીત, સંગીત પ્રીતમ કા હૈ ઓર ફિલ્મ હૈ ખટ્ટા મીઠા.

એના ગીતની સાથે જ ભાઈબંધોણ આજ કોઈ લોકરંજની કાર્યક્રમ યહાં પૂરો હો જ. આપ એના કાર્યક્રમમાં આપકી પસંદકા નિમાડી લોકગીત સુણી શકો જ. આપ ફરમાઇશ ભેજણા કાલેણા હમકા પત્ર લિખી શકો જ. પત્ર ભેજણા કાલેણા હમારો પતો છે કાર્યક્રમ લોકરંજની દ્વારા કાર્યક્રમ પ્રમુખ આકાશવાણી સિવિલ લાઇન્સ ખંડવા ન ખંડવા કો પિનકોડ છે 450001. તો ભાઈબંધોણ આપકા પત્ર નકો હમકા ઇંતજાર રહેગા ના આમાં આજ્ઞા દેવા આપકી બણ અંતિમ બાલાખા રામ રામ.